Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem chho mara mama o masio beno ane bayo. Radio par hum barwawara medium wave 1548 par internet ane satellite par hum barwawara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ane Radio Islam app par hum barwawara ne bhi mara khub khub salam. Ummeed che ki tame hara che majama che અને તમારી તબિયત હારી છે અલ્હમ્દુલિલ્લાહ લાસ્ટ ફ્યુ વીક્સ આપણે હજના બારામાં વાત કરતા ઉઠા અને આજે આપણે ઇન્શાઅલ્લાહ ઝુલહિજ્જાના બારામાં શીખવાના છે અને પેન ને પેપર રેડી રાખજો કદાચ તમને લખવું હોય તો હની અને સિનેમનના રેમેડીઝ બી છે અને ઇન્શાઅલ્લાહ થોડુંક હસી મજાક અને કિસ્સો બી તો આરામથી બેહો રેડિયોનો અવાજ વધારો અને કેઠે જાતા નખે

માશાઅલ્લાહ લગભગ 9-10 દિવસમાં ઝુલહિજ્જાનો મહિનો ચાલુ થઈ જાય અને આપણને ખબર છે કે ઝુલહિજ્જાના મહિનામાં હજ થાય અને થાવામાં આવે અને આપણે લાસ્ટ ફ્યુ વીક્સથી હજની તૈયારી હજની ફઝીલતના બારામાં વાત કરતા ઉઠા. હવે જે લોકો હજ પડવા નહીં જવાના છે એ લોકો માટે ખાસ આ પ્રોગ્રામ છે આજે. મને ખબર લાસ્ટ ફ્યુ વીક્સ મોસ્ટલી હુજાજ માટે ડાયરેક્ટેડ હતું, પણ આજે આપણા બધા માટે આ એડવાઇસ છે, આ ઇન્ફોર્મેશન છે. તો ઝુલહિજ્જા ઇસ્લામિક કેલેન્ડરના 4 મુબારક મહિનોમાંથી એક મહિનો છે. વર્ષમાં 4 મુબારક મહિના છે અને એમાંથી એક છે ઝુલહિજ્જા. અને ઝુલહિજ્જાના મહિનામાં ઇબાદત કરવાનું બહુ મહાન છે અને ઝુલહિજ્જાના પહેલા 10 દિવસમાં આપણને વધારે અને ખૂબ ઇબાદત કરવું જોઈએ. ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ કહેલું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવાનું છે કે ઝુલહિજ્જાના ઇલાવા કોઈ બી દિવસ નિમલે જ્યારે અલ્લાહના અગારી હારા આમાલ વધારે વજનદાર છે અને અલ્લાહને વધારે પસંદ છે. સુબહાનઅલ્લાહ. એટલે હદીસમાં નબી સલ્લમ કહે, એટલે આ 10 દિવસમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનઅલ્લાહ ખૂબ પઢો. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને શું કહેલું? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે ઝુલહિજ્જાના ઇલાવા કોઈ બી દિવસ નિમલે જે અલ્લાને વધારે પસંદ છે અને ઇવનના અગાડી આપણા હારા અમાલ વધારે વજનદાર છે. સુબહાનઅલ્લાહ. હવે અને નબી સલ્લમે કહેલું કે આપણાને ખૂબ ઝિકર કરતું રહેવું જોઈએ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનઅલ્લાહ ખૂબ પડો, ઇવનની એડવાઇસ છે. તો આપણે ઓલવેઝ સમજે કે વર્ષમાં રમઝાન બધાથી મુબારક મહિના છે અને રેસ્ટ ઓફ ધ યર ઇઝ સ્ટાન્ડર્ડ નોર્મલ, પણ ઝુલહિજ્જાની બી બહુ મોટી ફઝીલત છે. આ બી બહુ મુબારક 10 દિવસ છે અને લોકો સમજે નહીં, જાણે નહીં, આપણે શીખેલા નહીં કે આ 10 ડેઝ ઇઝ ઓલસો બહુ સ્પેશિયલ છે અલ્લાહના અગારી. આપણા આ માલ બહુ વજનદાર છે આ દિવસોમાં. તો આપણને કોશિશ કરવું જોઈએ કે ઝુલહિજ્જાના પહેલા 10 દિવસમાં આપણે ખૂબ ઇબાદત કરે. તો જેવી રીતે રમઝાન પહેલા આપણે બધા વાત કરે અને હું એડવાઇસ દેમ કે તમે રમઝાન માટે હવે તૈયારી કરો, ઇન્ક્રીઝ ધ ઇબાદત, સ્પિરિચ્યુઅલ પ્રેપરેશન, તેવી રીતે આજે કહેતી છે બધાને પોતાને બી કે ઝુલહિજ્જાની તૈયારી માટે તૈયારી આપણને ઝુલહિજ્જા માટે આપણને તૈયારી અમરેથી કરવું જોઈએ. આપણું ઇબાદત આપણને હવે એવરીડે વધારવું જોઈએ. હઝરત અબુ હુરેરા રઝિયલ્લાહુ કહેલું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવાનું છે કે વર્ષમાં કોઈ બી દિવસ નિમલે જ્યારે અલ્લાહ તાલાને જે અલ્લાહ તારાને વધારે પસંદ છે ઝુલહિજ્જાના પહેલા 10 દિવસ જીવો. આ મુબારક દિવસમાં રોજા રાખવાનો, આખું વર્ષ રોજા રાખેલું હોય રાખેલા હોય તેનું બરાબર છે. અને આ મુબારક 10 રાતમાં કોઈ બી રાતે ઇબાદતમાં જાગતું રહેવાનું લૈલતુલ કદરનું સવાબના બરાબર છે. સુબહાનઅલ્લાહ. તો આ હદીથમાં 2 વસ્તુ છે કે 3 વસ્તુ છે. એક, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે કોઈ બી દિવસ નિમલે આખા વર્ષમાં જે અલ્લાહ તાલાને વધારે પસંદ છે ઝુલહિજ્જાના પહેલા 10 દિવસ જેવું. નંબર 1, અલ્લાહ તાલાને આખું વર્ષમાં આ ફર્સ્ટ 10 ડેઝ વધારે પસંદ છે. બીજું કે મુબારક આ 10 ડેઝમાં રોજા રાખવાની કોશિશ કરવું જોઈએ અને આપણે રોજા રાખવું તો આખું વર્ષ રોજા રાખેલો હોય તેનો બરાબર છે. તો કેટલી મોટી સવાબ. અને બીજું હદીસમાં કે નબી સલ્લમ કે 10 નાઇટ્સમાં કોઈ બી રાત આપણે જાગતા રહી તો આપણને લૈલતુલ કદરનો સવાબ મળે. સુબહાનઅલ્લાહ. તો મેં કહે ને કે આપણે ઓલવેઝ સમજે કે રમઝાન બહુ ફઝીલત છે રમઝાનની, અને ડેફિનેટલી જરૂર રમઝાનની બહુ મોટી ફઝીલત છે, બહુ ખાસ છે, બહુ મહાન છે. એમાં ઇબાદત કરવાનું, રાતના જાગતું રહેવાનું ઇબાદતમાં બહુ સવાબ છે, પણ ઝુલહિજ્જામાં બી બહુ સવાબ છે
ઇનો બી બહુ હાઈ સ્ટેટસ છે, એમાં બી બહુ આપણને સવાબ મળે, તો આપણને આ 10 દિવસ ઝુલહિજ્જાના 10 દિવસમાં બી ખૂબ મહેનત કરવું જોઈએ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે એમ બી કહેલું કે જન્નત એ માનસ પર વાજિબ થાય જે અલ્લાહ તાલાની ઇબાદત 5 ખાસ રાત પર કરે, અને એ 5 રાત છે તરવિયાની રાત એટલે 8th of Zulhijjah, અરફાતની રાત એટલે 9th of Zulhijjahની રાત, નહરની રાત એટલે 10th of Zulhijjahની રાત, ઈદ ઉલ અધાની રાત, પછી ઈદ ઉલ ફિતરની રાત બી છે અને શબે બરાત બી છે. તો આપણને ખબર છે શબે બરાતની રાત બહુ મોટી છે, મોટી રાત. પણ ધ ટુ નાઇટ્સ પ્રોસીડિંગ ઈદ, ઈદના પહેલાં જે રાત આવે ઈદની રાત, તે બી તેની બી બહુ મોટી ફઝીલત છે. અને બીજા 8th, 9th, and 10th night ઓફ ઝુલહિજ્જામાં બી 8th and 9th માં બી બહુ છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહ્યું કે જે કોઈ આ 5 ખાસ રાત પર ઈબાદત કરે અલ્લાહ તાલા એના માટે જન્નત વાજિબ કરે. સુબહાન અલ્લાહ, આપણે બધાને આ જુએ તો આ કેટલું સિમ્પલ વે છે. તો ક્યારે 8th night, 9th night, 10th night, ઈદ ઉલ ફિતરની નાઇટ અને શબે બારાતની નાઇટ, આ 5 નાઇટ્સમાં બહુ સ્પેશિયલ છે. એમાં ઈબાદત આપણે કરવું, અલ્લાહ તાલા આપણા માટે જન્નત વાજિબ કરી દે ઇન્શાઅલ્લાહ. પછી હઝરત અબ્દુલ્લાહ ઇબને અબ્બાસ રજીલાહુને કહેલું કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે કહેલું કે વર્ષમાં કોઈ બી દિવસની ઈબાદત ઝુલહિજ્જના પહેલા 10 દિવસની ઈબાદતનું સવાબનું બરાબર નથી. સહાબાએ સાંભળીને પછી પૂછ્યું કે જિહાદનું સવાબ બી નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જવાબ આપ્યો કે જિહાદનું સવાબ બી આ 10 દિવસની ઈબાદત જેટલું બરાબર નીમલે, સિવાય શહીદનો સવાબ. સુબહાનલ્લાહ, તો તમે વિચાર કરો કે કેટલી મોટી ફઝીલત છે આ 10 દિવસના, 10 ડેઝ ઝુલહિજ્જાના, કે કોઈ જિહાદમાં લડવા જાય, ફાઇટ કરવા જાય, નફાત ઓફ અલ્લાહ જિહાદ કરવા નીકળે, તેનો સવાબ કથા બી આ 10 ડેઝમાં આપણે ઈબાદત કરવું, એના કથા વધારે આપણને સવાબ મળે. સુબહાનલ્લાહ. તો આપણને અંડર એસ્ટિમેટ, અંડર માઇન્ડ નહીં કરવું જોઈએ કે ઝુલહિજ્જાના 10 ડેઝમાં કેટલી બરકત છે, કેટલી ફઝીલત છે અને કેટલો સવાબ આપણે કમાવી શકે. તો ઇન્શાલ્લાહ, આપણે ઝુલહિજ્જાના પહેલા 10 દિવસમાં ખૂબ ઈબાદત કરવાની કોશિશ કરવું જોઈએ, સવાબ કમાવવું જોઈએ, આપણને વધારે નફિલ નમાઝ પઢવું જોઈએ, વધારે કુરાનની તિલાવત કરવું જોઈએ, વધારે ઇસ્તિગફાર કરવું જોઈએ, તોબા કરવું જોઈએ, વધારે ઝિકર કરતું રહેવું જોઈએ, અલ્લાહની ઈબાદતમાં બિઝી રહેવું જોઈએ. અને સેમ આઝ ઈદ ઉલ ફિતર, આપણે કોઈ વખત આ 10 ડેઝ ઓફ ઝુલહિજ્જાને નિગ્લેક્ટ કરે, કેમ કે આપણે ઈદની તૈયારીમાં બિઝી હોય. ઓ, બકરી ઈદ આવવાની, તો આપણે હવે કોને બોલાવવાના, હું બનાવવાના, કેવી રીતે દાવત કરવાના, હું પહેરવાના, હું શોપિંગ કરવાની છે, કરવાના છે, હું ગિફ્ટ આપવાના છે. આ દુનિયાની વસ્તુમાં આપણે એટલા બિઝી થઈ જાય કે આપણે આ મુબારક દિવસને પાસ થવા દે અને એનો કઈ ફાયદો આપણને નહીં મળે. તો કોશિશ કરવું જોઈએ, એટલે મેં આ વર્ષ એડવાન્સમાં તમને કહેતી છે કે 10 ડેઝ ઓફ ઝુલહિજ્જા ઇન્શાલ્લાહ 9-10 ડેઝમાં ચાલુ થાય. નેક્સ્ટ, આજે હું છે હજુ આઈ થિંક 21st ઝુલકાદા મે બી, તો હજુ વાર છે. ઝુલહિજ્જા ચાલુ થાય તો એક મિનિટ બરબાદ ન કરજો, ઈબાદત વધારે કરતા થાજો. અને ઝુલહિજ્જાના પહેલા 9 દિવસમાં આપણને રોજા રાખવાની બી કોશિશ કરવું જોઈએ. આ દિવસોમાં કોઈ બી દિવસ આપણે રોજા રાખવું તો આપણને પૂરો વર્ષ રોજા રાખી લો તેનો સવાબ મળે. સુબહાનલ્લાહ. નહીં કે આપણને ઓલ 9 ડેઝ રાખવા પડે, 9 ડેઝ, કેમ કે ઈદનો દિવસ રોજા રાખવાનો હરામ છે આપણને ખબર. તો 9 ડેઝ માંથી આપણને એક જ રાખવા પડે
to Allah Taala prane 1 year no fasting no sawab dehe subhanallah jina pahe taqat hoy ane kari sakta hoy to 9 days azulhijjana roja rakhu joine bo motte sawab che je loko thi ni karat hoy to at least 1 day karu joye maybe 9th of zulhijja day of arafat ima bo મોટો આપણને સવાબ મળે તો આપણને આ મોકો ની જવા દેવું જોઈએ કોશિશ કરવું જોઈએ કે ફર્સ્ટ ઝિલહિજ્જેથી બકરી ઈદ લગીન આપણે રોજા રાખો અને એવું નહીં મળે કે જેવી રીતે 6 રોઝાઝ ઓફ શવ્વાલ આપણને 6 રાખવા જ પડે એવું બી નહીં મળે આપણને 1, 2, 3, 4 જેટલા રાખવું હોય જેટલા થતા હોય કોશિશ કરવું જોઈએ ને કોઈથી મેં કહેને 9 દિવસ નહીં રખાતા હોય એટલીસ્ટ અરફાતનો દિવસ ઝુલહિજ્જાની 9મી તારીખના રોજા રાખવું જોઈએ અરફાતનો દિવસ જે કોઈ હજ પરવા નહીં ગયેલો હોય તેના પર રોજો રાખવાનો મુસ્તહબ છે અને એનો બહુ મોટો સવાબ છે તો મુસ્તહબ છે કે 9th of ઝુલહિજ્જા આપણે રોજો રાખે અબુ કતાદા રજીલાહુ કે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે અરફાતના દિવસ રોજા રાખવાથી ગઈ સાલના ગુના ધોવાઈ જાય અને આવતી વર્ષના ગુનાહો બી માફ થાય સુબહાનલ્લાહ કેટલી મોટી ફઝીલત કેટલી મોટી ફઝીલત આપણે બધા ઉમ્મીદ કરે કે અલ્લાહ તઆલા આપણને બી હજ પડવા બોલાવે અને હજ પડી રહેલા હોય તો બી આપણે વિશ કરે દુઆ માંગે અલ્લાહ તઆલા આપણને બાર બાર બોલાવે પણ નહીં ગયેલા હોય તો બી આપણને એવું નહીં સમજવું જોઈએ કે આપણને એ લોકોનો જેવું સવાબ નહીં મળે આપણા ગુના માફ નહીં થાય અલ્લાહ તઆલા બહુ રહેમવાળા છે બહુ મહેરબાન છે અને અલ્લાહ તઆલા સાફ સાફ કે અરફાતના દિવસ આપણે રોજા રાખો તો અલ્લાહ તઆલા ગઈ સાલના ગુના ધોઈ કાઢે આવતી વર્ષના ગુના બી એડવાન્સમાં માફ કેટલા મર્સીફુલ છે આપણા અલ્લાહ તઆલા સુબહાનલ્લાહ એટલે આપણે શીખે કે 9th ઝુલહિજ્જાના એટલે અરફાતના દિવસે રોજા રાખવાથી 2 વર્ષના ગુના માફ થાય સુબહાનલ્લાહ તો આપણને આ મોકો નહીં જવા દેવું જોઈએ આપણે આ 1 રોજો રાખવાની પૂરી કોશિશ કરવું જોઈએ મિનિમમ અને એનો બહુ મોટો સવાબ જે છે તેને કમાવી લેવું જોઈએ અને આપણે જોવા જાય તો આપણામાં સાચું કે તો બહુ ઓછા માણસ છે જેનાથી 1 મહિનો માટે નફિલ રોજા રાખાય 1 વર્ષ તો આગી ગયું કોઈ તમને કહે કે રમઝાનના બારે તમે 1 મંથ એમ એજ વોલન્ટરી રોજા રાખો તો આપણે કેટલા એક્સક્યુઝ બનાવે થાકી જાહે પણ આ કેટલું ઇઝી શોર્ટકટ છે સુબહાનલ્લાહ યાદ રાખો કે ઝુલહિજ્જાના પહેલા 9 દિવસમાં 1 દિવસ આપણે રોજા રાખો તો આખું વર્ષ આપણે રોજા રાખેલા હોય તેનું બરાબર છે સુબહાનલ્લાહ તો રિયાલિટીમાં આપણા પાસે એટલી હિંમત નહીં મળે કે 1 યર આપણે કન્ટિન્યુઅસ રોજા રાખે તો ધીસ ઇઝ એ લોકો કહે ને ચીટ કોડ છે કે કેવી રીતે આપણાથી આ ઓફર આ બાર્ગેન આ સેલ સ્પેશિયલ આપણાથી બંધ કરાય કે આપણે 1 દિવસ ઇન ધ 10 ડેઝ ઓફ ઝુલહિજ્જા રોજા રાખું અને 1 યરનો સવાબ 1 યર રોજાનો સવાબ કમાવી લેવો કેવું બાર્ગેન છે કેટલો સારું ઓફર આપણે જવા નહીં દેવું જોઈએ હવે બીજું વસ્તુ યાદ રાખવું જોઈએ કે ઉલમાએ કહેલું છે કે જે કોઈ કુરબાની કરવાના હોય તો એના પર મુસ્તહબ છે કે ઝુલહિજ્જાનો ચાંદ દેખાય ત્યારથી કુરબાની થઈ જાય ત્યાં લગીન બાલ અને નખ ની કાપે મુસ્તહબ છે તો આપણને મોસ્ટ ઓફ અસ આપણે કુરબાની કરવાના છે ઇન્શાઅલ્લાહ તો યાદ રાખવું જોઈએ ફ્રોમ 1st of ઝિલહજ થી આપણી કુરબાની થઈ જાય ત્યાં લગીન બાલ નખ આ બધી વસ્તુ કાપવું નહીં જોઈએ જ્યાં લગીન આપણી કુરબાની થઈ જાય ત્યાં લગીન ઉમ્મે સલામા રજીલાનહુ કે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહેલું કે જેને કુરબાની કરવા જે કુરબાની કરવાની નિયત કરી લી હોય તેને ઝુલહિજ્જાના હિલાલ ઝુલહિજ્જાનો હિલાલ દેખાય ત્યારથી બાલ અને નખ નિકાપવું જોઈએ જ્યાં લગીન એની કુરબાની થઈ જાય
તો ઇન્શાલ્લાહ આપણે આ એડવાઇસીસ યાદ રાખવું જોઈએ, સમજવું જોઈએ કે ઝુલહિજ્જાની કેટલી મોટી ફઝીલત છે, કેટલી મોટી સવાબ છે. કોશિશ કરવું જોઈએ કે આપણે ઝુલહિજ્જાના 10 નાઇટ્સમાં વધારે ઇબાદત કરે, અને એઝ અ મિનિમમ, બહુ ઇબાદત નહીં કરાતું હોય, બહુ બિઝી હોય, તો મિનિમમ આપણે ગુનાહોથી દૂર રહી. જેવી રીતે રમઝાનમાં આપણે કેટલા ગુનાથી દૂર રહી, કદાચ આપણે ટેલિવિઝનની જોતા હોય, કદાચ આપણે મ્યુઝિકની સાંભળતા હોય, કદાચ આપણે હિજાબ પહેરતા થઈ ગયેલા હોય, કદાચ આપણે મસ્જિદમાં જમાત સાથે નમાઝ પડવા જાતા હોય, તો આ 10 ડેઝને કેવી રીતે ટ્રીટ કરવું જોઈએ, જેવી રીતે આપણે રમઝાનને ટ્રીટ કરે કે આપણે બધી નમાઝ જમાત સાથે પડે, આપણે તહજ્જુદ પડવા માટે ઉઠે, રાતના ઇબાદતમાં જાગતા રહીએ, તો આપણને લૈલતુલ કદરનો સવાબ મળે. આપણે થોડાક રોજા બી રાખે, આપણને કોશિશ કરવું જોઈએ કે જેવી રીતે આપણે રમઝાનમાં મહેનત કરે, જેવી રીતે આપણે સોશિયલ મીડિયા ઓછું કરી રાખે, સેલફોન યુઝ, સોશિયલાઇઝિંગ ઓછું કરી રાખે, તેવી રીતે આ ઝુલહિજ્જાના 10 દિવસમાં બી કરવું જોઈએ. આપણે બધા ની સમજે, કોઈ આપણને હિખારેલું નિમ રે બરાબર કે આ 10 ડેઝ કેટલા મહાન છે. તો અલ્લાહ તાલા આપણે બધાને અમલ કરવાની તોફીક દે. અલ્લાહ તાલા પેલા મને બધા સાંભળવા વાળાને ખૂબ ઇબાદત કરવાની તોફીક દે. અલ્લાહ તાલા આપણા બધાને મગફિરત દે, અને અલ્લાહ તાલા આપણા હુજ્જાજને હજ મકબૂલ નસીબ કરે.

ચાલો હવે આપણે સંભળીએ આજે હસનભાઈ ને હાજરાભાઈ હું કેતા છે. હસનભાઈ કામ પર ઉઠા અને ઈવનને બોસે ઈવનને કહ્યું, હસનભાઈ તમે કેમ અડધો કલાકથી તમારો ફોન કાન પાસે પકડી રહેલા છે અને કઈ બોલતા બી નથી? હસનભાઈએ જવાબ આપ્યો, ઓ મારી વાઇફ હાજરા હાથે ફોન પર છે, એ વાત કરવાનો મોકો બી દે કે. ચાલો આઈ હોપ તમારું પેન ને પેપર રેડી છે. મેં કહીને આજે આપણે હની અને સિનેમનના થોડાક યુસીસના બારામાં વાત કરવાના છે. તો કોઈને ઇન્ડિજેસ્ટન, હાર્ટબર્ન, ખાવું બરાબર અજમ ની થાય, દાજ બરે ખાવા પહેલા, મીલ્સ પહેલા આપણને 2 ટેબલ સ્પૂન હની, એના પર થોડુંક ટચ પાવડર નાખીને ખાઈ જવાનું. એટલે ખાવા પહેલા, દર મીલ પહેલા 2 ટેબલ સ્પૂન હની પર થોડુંક ટચ પાવડર નાખીને ખાઈ જવાનું. એનાથી ઇન્શાલ્લા એસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય અને આપણું ખાવું બી બરાબર અજમ થઈ જાય ઇન્શાલ્લા. પછી બીજું છે, ફ્લુ માટે હની અને સિનેમન બહુ સારું કહેવાય. સ્પેન કન્ટ્રી સ્પેનમાં એક સાયન્ટિસ્ટને ફાઉન્ડ આઉટ થયું કે દરરોજ મધ ખાવાથી માણસને ફ્લૂ ની થાય. સુભાનલા, મધમાં કઈ સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે, નેચરલ ઇન્ગ્રીડિયન્ટ જેનાથી ફ્લૂનું વાયરસ મરી જાય. સુભાનલા, અલ્લાહ તાલે કેવી રીતે હની બનાવેલું છે, એમાં કેટલું શિફા છે. અને સાયન્ટિસ્ટ એને રિસર્ચ કરે તો એ લોકોને બી આ રિઝલ્ટ મળે કે ફ્લૂનું વાયરસ બી મરી જાય મધ દરરોજ ખાવાથી. તો આપણે કોશિશ કરવું જોઈએ, આદત બનાવવું જોઈએ કે પ્યોર રો હની આપણે દરરોજ ખાતા હોય. પછી મધનું પાણી પીવાથી આપણે જવાન રહી. દરરોજ 4 ટીસ્પૂન મધ અને 1 ટીસ્પૂન ટચ પાવડરને 3 કપ ગરમ પાણીમાં મિક્સ કરવું જોઈએ અને દિવસમાં 4 વખત 1/4 કપ પી જવાનું. તો પાછી કેમ, 1 ટીસ્પૂન ટચ પાવડર, 4 ટીસ્પૂન હની અને 3 કપ્સ ગરમ પાણીમાં એને મિક્સ કરવાનું અને પછી દિવસમાં 4 ટાઈમ્સ 1/4 કપ પી જવાનું. તો ઇન્સ્ટેડ ઓફ પ્લેન વોટર કે કોલ્ડ ડ્રિંક, આ હની બનાવેલું એને પી જવાનું. આ કરવાથી આપણી ચામડી સોફ્ટ રહે, તાજી રહે, ફ્રેશ રહે, આપણી ઉંમર બી વધે. તો સુભાનલા, અમરે તો તમે જો કેટલા એડવર્ટ આવે ફોર એન્ટી એજિંગ ક્રીમ, એન્ટી રિંકલ ક્રીમ, આ બધી વસ્તુ લોકો જાત જાતનું બધું બ્યુટી ટ્રીટમેન્ટ માંથી જાય, કેમ કે રિંકલ બહુ દેખાય અને દોહા જેવા દેખાય. પણ આ સિમ્પલ રેમેડી નેચરલ છે કે આપણે હની વોટર સિનેમન સાથે 4 વખત દિવસમાં થોડુંક થોડુંક પીવું તો આપણી સ્કિન બી તાજી રહે અને ફ્રેશ યંગ લુકિંગ રહી. સુભાનલ્લા. પછી કોઈને થ્રોટમાં બહુ પેન હોય, સો થ્રોટ હોય, ગળામાં બહુ દુખતું હોય તો 1 ટીસ્પૂન હની મોઢામાં મૂકીને ધીરેથી એને ગળી જવાનું. આ 3 કલાકે રિપીટ કરવાનું. તો એવરી 3 અવર્સ રિપીટ કરવાનું. તો શું કરવાનું, 1 ટીસ્પૂન ઓફ રો હની બસ મોઢામાં મૂકીને એને મેલ્ટ થવા દેવાનું ડાઉન ધ થ્રોટ. એવી રીતે એને ઇન્ફ્લમેશનને કાઢી નાખે અને એવી રીતે આપણને રાહત મળે. સુભાનલ્લા, તમે ટ્રાય કરી જજો અને એવરી 3 અવર્સ આપણથી રિપીટ કરાય. અને એક વસ્તુ યાદ રાખવું જોઈએ કે મધ ખાવાથી એનું કંઈ સાઈડ ઇફેક્ટ નહીં હોય. જ્યારે આપણે બીજી દવા લે અને થ્રોટ સ્વીટ ખાય કે અથવા તો કંઈ થ્રોટ સ્પ્રે વાપરે, પેન કિલર વાપરે, આ બધી વસ્તુની સાઈડ ઇફેક્ટ હોય. પણ જ્યારે આ નેચરલ વસ્તુ આપણે કરીએ તો એની સાઈડ ઇફેક્ટ બી નહીં હોય અને રાહત બી મળી જાય. સુભાનલ્લા. પછી કોઈને મોઢા પર અથવા તો બોડી પર કોઈ બી ભાગ પર ફૂલા થયેલા હોય, પિમ્પલ્સ, સ્પોટ્સ કંઈ નીકળી ફૂટી નીકળેલું હોય તો 3 ટેબલ સ્પૂન મધ અને 1 ટીસ્પૂન ટચ પાવડરનું પેસ્ટ બનાવવું જોઈએ અને રાતના હુઆ પહેલાં આખા સ્પોટ્સ જ્યાં જ્યાં રાશ હોય, સ્પોટ્સ હોય, તેના પર ચોપડવાનું અને હવારમાં ઉઠીને ગરમ પાણીથી ધોઈ કાઢવાનું. હવે આ 2 વીક માટે કરાય અને ઇન્શાલ્લા 2 વીકથી કરવું તો આ રાશ અને પિમ્પલ્સ રૂટથી ક્લિયર થઈ જાય ઇન્શાલ્લા. તો 3 ટેબલ સ્પૂન મધ, 1 ટીસ્પૂન
ટચ પાવડર એનું પેસ્ટ પેસ્ટ બનાવવાનું, અને જ્યાં બી રાશ હોય ફેસ પર કે તે બીજે બોડી પર, એને ચોપડીને લગાડીને સૂઈ જવાનું, અને પછી સવારમાં ગરમ પાણી થઈને ધોઈ કાઢવાનું. હવે મને ખબર આ બહુ સ્ટીકી છે અને તમે કહે કેવી રીતે બેડમાં હું આના બધું મેસ થાય, પણ આ એક રાત માટે કે ફ્યુ નાઇટ્સ માટે તમે ટ્રાય કરી જોજો, અને ઇન્શાલ્લાહ રાહત બી મળે ને તમારાથી પછી આ શીટ્સને વોશિંગમાં બી મુકાય. પછી કોઈને એક્ઝિમા અથવા તો કંઈ બીજું સ્કિનનું પ્રોબ્લેમ હોય તો તજ અને મધનું ઇક્વલ ભાગનું પેસ્ટ બનાવીને ચોપડવું જોઈએ. સેમ વે આપણાથી દિવસમાં બી લગાડાય, આખી રાત નહીં લગાડવા પડાય, ફ્યુ આવર્સ એવરી ડે બી આપણાથી કરાય. પછી કોઈને બેડ બ્રેથનું પ્રોબ્લેમ હોય અથવા તો સવારમાં ઉઠીને બહુ બેડ બ્રેથ હોય કે આખો દિવસ બેડ બ્રેથ રહેતું હોય, તો એક ટીસ્પૂન મધ, એક ટીસ્પૂન ટચ પાવડર, આ બે વસ્તુ ગરમ પાણીમાં મિક્સ કરીને એના હાથે કોગરો કરવું જોઈએ, ગાગલ કરવું જોઈએ મોરામાં, થ્રોટમાં. એક ટીસ્પૂન હની, એક ટીસ્પૂન ટચ મિક્સ્ડ ઇન વોર્મ વોટર, એના હાથે ગાગલ કરવું જોઈએ, અને ઇન્શાલ્લાહ આપણું માઉથ ફ્રેશ થઈ જાય. સુબહાનલ્લાહ. એના અલાવા હનીના ખૂબ બધા ફાયદા છે, તમે બી રિસર્ચ કરે તો બહુ શીખવાનું મળે. લોકો એના બારામાં, મધના બારામાં, હનીના બારામાં કેટલા કિતાબ બી લખી રહેલા છે સુબહાનલ્લાહ. એમાં એટલું શિફા છે, તો આપણે બધાને ફાઇન્ડ આઉટ કરવું જોઈએ, સોર્સ કરવું જોઈએ અ નાઇસ રો હની જે આપણાથી દરરોજ ખવાય, અને યાદ રાખવું જોઈએ આ શિફાય બી છે, એમાં સુન્ન ફૂડ બી છે, અને આપણે બધાને એનો બેનિફિટ્સ માટે રોજ ખાવું જોઈએ. એમાં એના હાથે ટચ પાવડર મિક્સ કરું તો જેવી રીતે મેં અમને કહેતી હતી એને એક્સ્ટ્રા બેનિફિટ્સ બી હોય. અલ્લાહ તાલા બધાને તંદુરસ્તી દે, અને જે કોઈ બીમાર હોય એ લોકોને શિફા દે. આમીન.

એટલે આપણું ગુજરાતી શો આજે પૂરું થઈ ગયું. સાંભળવા હારું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું અને સાંભળવાની મજા બી આવી. અને હું બધાને એડવાઇસ કેમ કે જે કંઈ તમે આજે શીખેલા છે બીજાને બી શીખાડો, તમારી ઓલાદ, તમારા હસબન્ડ વાઇફ, તમારા ભાઈ બહેન જેના હાથે વાત થાય, તો આ દીનની વાત કરવું જોઈએ. એનો બહુ ફાયદો છે અને એ લોકો અમલ કરે એના પર તો તમને બી સવાબ મળે. તો ડેફિનેટલી જે તમે સાંભળેલા છે તમે પાસ ઓન કરજો. કેટલા સાંભળવા વાળા ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરે તો તમે આ ગુજરાતી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને તમારી ફેમિલીને બી શીખાડો, તો એ લોકો અમલ કરે તો તમને બી સવાબ મળે. હું દુઆ કરું કે અલ્લાહ તાલા પેલા મને અને બધા સાંભળવા વાળાને અમલ કરવાની તોફીક દે. અલ્લાહ તાલા પર બધાને ઝુલહિજ્જાના મહિનાની કદર કરવાની તોફીક દે, એનો પૂરો ફાયદો લેવાની તોફીક દે, અને બધાની ઈબાદત રોજા કબૂલ કરે. આમીન. મારું નામ છે સારાભાઈ. સાંભળવા હારું ખૂબ જઝાકલ્લા. અને પાછા નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. તા લગીન તમારી તબિયત સાચવજો, ખુશમાં રહેજો. ફી અમાનિલ્લા. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરક.